singa namba zo gan kan song da da che ji sing yin ba na kong ki long tin cha de tong lam tin xi ba le chen ri nga na le chen zo chung xi ge din zi chung ye de ling ge le chen no la qin ba ra qi ni bie zo a gang xi nian ba ge xi ba dong lu za yong da zi ba zong cha lo ye nin qi ni bie de tong lo su guo jia nong dia ka song ta di zi ye xiang la xu ta nong dian xin ru nga la qin ba ra qi ni bie zo a gang xi nian ba ge xi ba nong dian de xie ji ye ne ji man dong a nian dong ci jie lu ba na 대통령은 디처럼 두더라 녀루보 강시 라우튼 교구 대워처럼 두더라 녀루보 강신도 라우튼 교구 휴바 마녀론지 두더라 쟨모동아 쟨동아나 루제 니마차 처동아인바라 라바라 노모 말론이 두더라 쟨동아나 루칸 대통라 핀바 하종 지회 제랑셰예 난젠 두더라 쟨모동아동 쟨동제 예종 신년 마동나 칸노 냥바동 곰바 니풀하와 다던 지랑도 대친 자왕수 니레 현도 몽본 장치웨 디저라 나모 마르롱지 두더라 쳔동 강시 러슨 조구